આગે વિચાર તમને છૂટી દે બસ મૂંગ બધા ચલું મામા કરી લેશું માસી કરાવી લેશું પપ્પો કરાવી લેશું નો બિલકુલ હોકર કે તાસ વાર જે કે વાર ચર તરવાની કે ના નો રેડિયો માં પ્રોગ્રામ જે કમને બિલકુલ નહીં રહે છે કે જે બ્યાવા ઝખપાઈમ જબ તાસ ખપાઈમ કે જે દુમર લરે ના આઝમ તાસુલા ઓ તાસો જે કમ દે કે ના તાસો બકે બ્યા નહીં નો દામ જમંગ દ પાર બ્યા દ ખફગાન ખબર કો જે તાસ જરા શમા ઓ તાસો ને દામ ખ ખબર ના રા ઓ બલ જે તાસો યો જમને દા દ ખફગાન ખબર નો ઝ ખુદા સે કુમ જે ઝયમા ઝ કોશી દા સે કુમ જે ઝ રા શમા નો રાગલે બિલકુલ રાશે દ પ્રોગ્રામ સજો છે ઓ તાસો બચ કમ દે یو پکې دار تم واما چې تاسو کا راځي نو تاسو بالکل د خپل خواهی کسه شیر بی کسه ټپوي چې څه هم تاسو ویل شي تاسو ټیلنٹ بی نو هغه ما سره شیر کول شي صحیح ده اوکے جناب کامنٹ جوین اس فار د ریئل پروگرام پروگرام د زړه خبرې په خله خبرې

ઓકે જી 15 મિનિટ અને 35 બિલકુલ રાશિદ પ્રોગ્રામ ઇસે જોડે છે માધવેર જી લેક્ચર રાડ છે ઇમરાન હન પ્રોગ્રામ દેસળ ખબરી પખુલ ખબરી મશરાન બકી બમ રાજી કે શરાન ગુલુના માશુમાન બપકે હમ રાજી અમંગદા ખબર કડી રા આલડી